જો તો મિશ્ર સંગીતસા કાર્યક્રમમાં પણ એટલા એ આયાર મરાઠી યા ડીટીએચ ઉપગ્રહ વાહિનીવરણ યા નંતરચ્યા કાર્યક્રમાચ ઘોષણા કાહી ક્ષણાતચ.